રંગીન ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આપ સૌ કોઈનું સ્વાગત છે. રેડિયો મોરિશસના લહેરો પર આવી પહોંચી છે રત્ના. આપ સૌ કોઈનું પ્રેમથી સાથ દેવા માટે ત્યારથી લઈને બપોરના 2 વાગ્યા સુધી આશા કરીએ આપ સૌ કોઈ મજામાં હશો. 15 તારીખ જૂનનો મહિનો 2026નું વર્ષ, સોમવારનો દિવસ, અને સોમવારનો દિવસ એટલે કે બહુ જ વધારે હેક્ટિક. બટ આપણે કહીએ ને કે જોવાનો નજરિયો હોવો જોઈએ, અને જો આપણે પોઝિટિવ સકારાત્મકતાની સાથે દિવસને શરૂ કરીએ તો આખો દિવસ સકારાત્મક બની રહે છે. તો આજના આપણા કાર્યક્રમમાં આપ સૌ કોઈ અમારી સાથે જ પ્રેમથી જોડાઈ ચૂક્યા છો જાણીને અમને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. પ્રેમથી રત્નાનો સપ્રેમ નમસ્કાર સ્વીકાર કરશો ને. આજના આપણા કાર્યક્રમમાં મધુર ગુજરાતી ગીતો ફક્ત તમારા માટે લઈ આવ્યા છીએ. તો બસ આશા કરીએ કે તમે પણ પ્રેમથી અમારો સાથ આપશો. આજના આપણા મધુર ગુજરાતી ગીતોના કાર્યક્રમની શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલાં તમને જણાવી દઈએ કે અત્યારે અધિક માસ ચાલી રહ્યો છે, અધિક જ્યેષ્ઠ માસ, અને તે સાથે જ આજે તિથિ પડી રહી છે વદ અમાસ. તો ચાલો આજના આપણા કાર્યક્રમને આગળ વધારતા આજનો આ સુવિચાર લઈએ. અજાણી વ્યક્તિ પણ તમારામાં પોતાનાપણું, લાગણી અને હેત ગોતી લે છે, એ જ એક સારા વ્યક્તિત્વની ઓળખ છે. તો બસ પોતાના મનમાં બીજાના માટે પ્રેમ રાખજો, બીજાના માટે સન્માન રાખજો, ત્યારે જ આ ફરીને તમારી પાસે પાછો આવશે, અને એ પણ ડબલ માત્રામાં. સો ગાઈઝ, આજના આપણા કાર્યક્રમમાં ચાલો કરીએ શરૂઆત ભજન માશપના આ ગીતની સાથે, જેમાં જિગરદાન ગઢવીનો મધુર સ્વર છે.

મધુરા ગીતો જ્યારે વાગે છે ત્યારે ધૂન તો લાગી જાય છે અને તમારા ધૂનમાં રહેવા માટેની જિમ્મેદારી અમે લીધી છે. બસ પ્રેમ ભરેલા ગીતોની સાથે આજના આપણા કાર્યક્રમને આ એનર્જેટિક ગીતની સાથે સમાપ્ત કરીશું. અને આ ગીત છે જિગર સારૈયા અને આદિત્ય ગઢવીના સ્વરમાં, અને સાથ આપ્યો છે આમાં સંગીત નિર્દેશન છે સચિન જિગરનું. તો ચાલો આ ગીતને આપણે એન્જોય કરીએ અને સોમવારનો દિવસ એકદમ સકારાત્મક એનર્જીથી ભરપૂર રહે એવી આશા રાખતા કાર્યક્રમને અહીં પૂર્ણ વિરામ લગાવીએ. આપ સૌ કોઈનો પ્રેમાળ સાથ રહ્યો તે માટે ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું જલ્દી એક નવા કાર્યક્રમની સાથે. ત્યાં સુધી બસ તમે પોતાનું ધ્યાન રાખો અને રત્નાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ સંધ્યા આપ સૌને.